0: આઈલી આઈલી ભૂણી આઈલી જુવાર જુવાર
1: આઈલો કી આસો આસો આસો જુવાર
0: એ કેતે સમય હેલા જોગી થિલા પરા લાગુચી મો દેખી કે ના
1: ના એબે આ કાઈલી જે એગુડ 10 મિનિટ હબો બોલો
0: હો સફા સુતર તો કર દીચો બેઠક કરો દીપ મિસા લગી દીચો આ ડેરી ન કરી કે ના અમારો બેઠક ઘર કુ આજે આરંભ કરીવા
1: કરીવા
0: આજીરો કાર્યક્રમ સુણો થવા સબુ ચાસી ભાઈ ભોણી મને એસએજી માં ભોણી મનન કો આમો તરફ રૂ
1: જુહાર
0: હેલે ઇ કોપા ચાસ વિશેરે કિસ જાનચો કે નહીં
1: કોપા ચાસ બોલે દેખો આમે તો સિંતી કરીવાટા ટીકે નાઈ આકા ખાલી એતકી જાનચી જે સીટા ગુટે અર્થકારી ફસલ ભલો આયો બી તાઈરુ કરી પારુચંતી લોકો આવ કિસો જાણીચો બોલ ટીકે કો હેલે અધિકા
0: નહી તમે કહીવાટા ઠીક આકા કપા ગુટે અર્થકારી ફસલ આકા જાઈરે ચાસ કરલા પરે તાકુ બિક્રી કરલા પરે ટીકે અધિકા લાભ મળીવો
1: હોય
0: હેલે કપા કુ ટીકે ગરમ જળવાયુ કા દરકાર આમર પરા ઇંદી વર્ષા એરિયા રે હી પરિબો નહી તા સહિત કપારે જેતકી દરકાર સેતકી પાણી લગી કિના જદી આમે ટીકે ફસલ કુ સુરક્ષા દબા ઘાસ ફાસ બાછી દબા તાહેલે બેસી કિછી ઝંઝટ પડિવા કો પડિબો નહી તાર સે હી જીવ સી જિનસ
1: ઓહો
0: હેલે કપા ચાસ વિષય રે તો સુણી લો એબે ઈ જબર જો ખરા હોજી દસરા પાગો આઈલાણી દસરા આગુકુ અછી સીટા પઈ કોણ વ્યવસ્થા કરચો કોણ કરિબો આમ તો ચાસી લુકો ગાં ગહળી રે ચાસ કરી કરી અમાર સમય જાઉચી
1: હોય
0: હેલે ટિક જીવા કે નઈ દસરા આડી બુલીવા પઈ ના કોણ ભાવીચો
1: નઈ નઈ બુલા બુલી કરિવા દસરા રે નોઆ ખાઈવાટા મિસા ગુટે અછી ઘરે પૂજા પતિ હોઉચી તાપરે આમે તો સબુ જાણીચુ ગાડી જહા જહા બી ઘરે થાઉચી જેતકી ઇલેક્ટ્રોનિક જીનસ મને અચ્છી બોલવે જુ ફોન ફોન ટીવી ફીવી સબુ સીટા મને મિસા પૂજા કરુચંતી કેતે લુકો
0: એ જંત્રપાતી મધ્ય
1: જંત્રપાતી મને
0: આવરી દેખો આ ગુટે કથા ઈ દસરા ટાઈમ રે સબુઠારુ બડો કષ્ટ હોઉચી જે ગાડી મોટર જબરો કિણા કિણી કરી ના
1: ઈ
0: પિલા મને જબરો સ્પીડ રે બુલાઉચંતી આમર ઘર પાખર પિલાટા ગાડી રે જઈતેલા સીએ એતે સ્પીડ રે જાઈની બોલો તાકુ ગુટે છોટો ગુડરે માડો બાજી જાયચી બોલી સે ડોરી ડોરી ગાડી ચલેલા બળકુ નુઆ ગાડી ગુટે કિણીકિના સ્પીડ રે ગાડટા મારદરા જુટા જોગુ સી પિલાકુ બાજીલા આવરી જે ચલોઉતલા તાકુ મિસા બાજીલા
1: ઓહો નાઈ ઠીક આકા કહીલો સીટા પઈ આગ્રુ દસરા આરંભ હવા આગ્રુ આમે મિસા સચેતન કરી દુજુ દેખીકિના ધીરે ધીરે ગાડી ચલો રે બાપા સમસ્તે આવરી કહીલા ભળિયા દસરાકુ ગાડી મને કહીલા ભળિયા ઈચ્છા કરીકિના કિણીકિના તાઈરે બસીકિના પિલામને જબર સ્પીડ રે ચલેલે કા ઈ સબુ અસુવિધા હોઉચી સીટા પઈ દેખીકિના કરીબા આવરે નિજે મિસા ઠીક રહીબા લોકો કુ મિસા સમાન રે રખીબા
0: આવરી દેખો પર્વ પરમાણી જાની જાત આઈલે તો આમે આઉ કિછી આમરો માન ગુમાન કિછી નથીબો ના સબુ લોકોંગ સહિત મિસીબા ઘર બહાર પરિવાર રો સાઇ પડિસાર સમસ્તંગ સહિત ગુડે બંધુતાર મેળન હબો તાર સહિત આગુકુ શીત દિન આસુચી શીત દિનરે મધ્ય દેહ પાકુ જાગ્રત પડિબા સહિત ઈ કુહુડી પ્રતિ જાગ્રત રહીવાર અછી દસરા સરુ સરુ ટીકે દીપાવળી બળકુ તો શીત પળે આવ હેલે સી સબુકુ ધ્યાનરે રખીકિ કોણ ચાષબાસ આમે કરીબા સીટા મધ્ય આગરુ યોજના કલે આકા સમાન ટાઈમ રે આમકુ ફળ મળિબો પરિવા પત્ર મિસા ઈ કાર્તિક માસ રે ટીકે અધિકા દરકાર પડુચી નેકિ

0: କାର୍ଯ୍ୟକ୍ରମ ଶେଷରେ ଶିଳ୍ପୀ ଭୂମି ତ୍ରିବେଦୀ।
1: ખુબ ખુબ આભાર, આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ બહુ જ નામનું ગામ છે, ત્યાં મજૂર વર્ગ બહુ છે, તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં